ઈંદ પડો થે, પર એવે જો મોસમારા સંતુલન સો સે બહોત જ્યાદા બિગડદા લાગે રવા, કબે ઈંદારે દેડેદા તેજ ગરમી લાગો, ઓર ઈશી દેખો કબે જો તોંધિયો તેતેદા બહોત જ્યાદા બરખા હો, ઓર એવું જો બરખા સો એ જાણીજે પૂરા બશકાળ લાગે કવાસો. ઇના જો બદલાવ હશો પ્રકૃતિ રે, એ તેરા મુખ્ય કારણ મારી જો માણસો ઇનારી ગતિવિધિઓ હમે વિકાસારે નવા બાંધે દેખો, જો પ્રકૃતિ તેતે કે બહોત જ્યાદા નુકસાન પહોંચાયા. બણારી કટાઈ ઉણે લાગી રોએ, ડાળ બૂટ કાઢતે લાગી રોએ, જંગળ ધેડી કમોણે લાગી રોએ, ઓર કારખાને સાથી સાથી જો ગાડી હશો સે બઢને લાગી રોઈ, એતે કા નિકળને વાળા જો ધુઆ હશો સે અવા કે બહોત જ્યાદા ખરાબ કરો, પ્રદૂષિત કરે દેશો. સાથી સાથી કોયલા, પેટ્રોલ ઓર ડીઝલ જીશે ઈંધન હશો, એ તેરા બી બહોત જ્યાદા ઉપયોગ ઉણે કા મારે વાતાવરણ દા દેખો, કઈ તરહ રી જો હાનિકારક ગેસાઓ સે બઢે જાઓ છો, ઓર ઇના ગેસારી વજહ કાઈ મારે જો પૃથ્વી હશો એ તેરા તાપમાન બી બઢને લાગે રવા. એ તેરા અસર સિર્ફ મોસમાં તહી નહીં રહો, બલકી એ તેરા સીધા અસર હમારી ખેતી, પશુપાલન, સ્વાસ્થ્ય ઓર સભી કા બડી બાત જો મારી અર્થવ્યવસ્થા સો તેતે પાંદે બી પડને લાગી રવા. તે મારી બરખા ના ઓણે કા કિસાન પરેશાન હો, ઓર બે ટેમી બરખા યા કેથી શરાટા આય જાઓ, એતે સાથે જ કેથી ફસલ હશો તો સે બી બહોત જ્યાદા ખરાબ હોવા કરો. કઈ જગા દા પાણીની કમી દેખણે કે મિલો, કેથી ગરમી સાથી જો મારે પાણીના સ્ત્રોત હશો ગ્લેશિયર હશો સે પીગળને કા નદી દા પાણીના સ્તર બી બઢતા લાગી રહ્યા, સમુદ્રરા જળસ્તર બી સાથી સાથી બળ્યા કરો, ઓર મારે જો નેડે તેડે રે પશુ પક્ષી હશો તિનારે જીવનરી તે બી ખતરા બઢને લાગી રહ્યા. મારે પ્રદેશ બી એથા છૂતા નહીં હશો, એથી બી બે ટેમી બરખા કેથી લાસે, કેથી બાદળ ફાટો, કેથી બણાદા આગ લાગી જાઓ, ઓર એવું ધીણે દા બી બદલાવ દેખણે કે હમ કે મિલો છો. હમે દેખા કે પિછલે જો સાલ રોએ તેતે દા બહોત કમ હમ કે એવું દેખણે કે મિલા છો. સાથી સાથી સેબ, આડુ યા બાગવાની જીશી ફસલાવ છો એતે પાંદે બે તેરા અસર પડ્યા કરો, જે હમે એવું બી તેરી તહીં કે કુછ નહીં ક્યાઓ છો તો આવણે વાળા ટાઈમમાં હમારી તહીં કે બહોત બુરા હોઈ શકો. હા મેં એ તેરી તહીં બહોત કુછ કરી શકો, જો હર એક માણું આપણે સ્તર પાંદે જાગરૂક ઉણા તો સે સમાજ દા બહોત બડા બદલાવ લે શકો. સભી કા પહેલે તો હમાં જ્યાદા કા જ્યાદા પેડ આપું બી લાણે ચાહી, ઓર આપણે નેડે તેડે જો માણું હશો તીના કે બી તેરે બારે દા જાગરૂકતા ફેલાવણી ચાહી. એ હમાં કે ઓક્સિજન દેવો છો, મારે જો નેડે તેડેરા વાતાવરણ હશો તેતે દા સંતુલન બનાવેલો રાખો, એવું ચીજા સમા જ્યાદા દેખો જો અમે જાગરૂકતા ફેલાવણી તો એ આગું બઢી શકો. હા મેં આપણે નેડે તેડે સભી કે પર્યાવરણ બચાવણી રીતે પ્રેરિત કરી શકું, બચ્ચે કે સ્કૂલા દા પર્યાવરણનો રે વારે દાવતાયરો તીના કે જાગૃત કરી શકું, પંચાયત વા યુવા મંડળો હે મહિલા રે કઈ સરા રે સમૂહ બને દે તેતરે માધ્યમમાં કા બી પેડ પૌધે લાણેરા કાર્યક્રમ ચલાવી શકી, આપણે આસપાસ સ્વચ્છતા ભણી ઉંદી રહો તો એ મારે પર્યાવરણ રીતે કે બહોત બઢિયા હશો, ઓર જો હમે બદલાવ દેખણી કે મિલ્યા કરો એ બી કમી આવણી છો. માટી માટી આદતા જો સમાજ આદા બડા બદલાવ લઈ શકો, હમાં કે એ સબ સમજના પડો કે પ્રકૃતિ કા વગેર જો જીવન હશો સે સંભવ નહીં હશો, જે મારી ધરતી માતા સ્વસ્થ નહીં રહોણી તો હમે કેથા સ્વસ્થ રહી શકું. જલવાયુ દા બદલાવ રો